પણ હરી કાર્યક્રમ સુનવાલી આપની સગલી બહેનાને રીતા ચારેરા ઘણા ઘણા રામ રામ બેણા. બેણા, આ છે વિશ્વ જનસંખ્યા દિવસ. સાલ 1990 હું હર સાલ 11 જુલાઈને વિશ્વ જનસંખ્યા દિવસને રૂપમાં મનાયો જાવે. ઓર એ દિનને મનાનેરો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાની જનસંખ્યા જુડિયા રુઝાન ચુનૌતિયા ઓર ભવિષ્યની દિશાને સમજનો હૈ. ક્યુંકિ બેણા દેખો, જનસંખ્યા બહુ હી તીવ્ર ગતિમાં બઢ રહી હૈ. એ વાસ્તે એ મુદ્દા પર ગંભીરતા વિચાર કરનો બહુ જરૂરી હૈ. બેણા, હર પલ દુનિયાની બઢતી આબાદી સિર્ફ એક સંખ્યા નહીં હૈ, આ બદલતી સામાજિક વે આર્થિક સ્થિતિરો ભી આઈનો હૈ. એ વાસ્તે આપણે જનસંખ્યા પર નિયંત્રણ કરનો બહુ હી જરૂરી હૈ. ઓર બેણા દેખો, બાતા હાલ આપા આગે ભી કરાલા, પણ અબાર સુનો પ્યારું સુ ગીત.